જય સાંઈરામ શ્રોતાજનો, દર રવિવારે સવારે 7 વાગે આપ ગુજરાતી ભાષામાં શ્રી સત્ય સાંઈબાબાની દિવ્ય વાણી સાંભળી શકશો. સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમનો દિવ્ય સંદેશ સાંભળી જીવનને ધન્ય બનાવીએ. આ છે રેડિયો પ્લેનેટ FM 104.6. આ પ્રોગ્રામ ઇન્ટરનેટ વેબસાઇટ www.planetaudio.org.nz/સત્ય સાંઈબાબા ઉપર સાંભળી શકશો.

વિરામ. આજની મંગલ પ્રભાતે સૌ શ્રોતાજનોને ન્યુઝીલેન્ડ શ્રી સત્ય સાંઈ સંસ્થા તરફથી હાર્દિક સ્વાગત. આજે ભગવાન શ્રી સત્ય સાંઈ વચનામૃતમાં બાબા બતાવે છે કે માનવીના જીવનનું મૂલ્ય કેવું અનોખું છે. માનવ જીવન અતિ પવિત્ર અને ઉમદા છે. માનવ પૈસા ગુમાવે તો ફરીથી તે મેળવી શકે, મિત્ર ગુમાવે તો કદાચ બીજો મિત્ર પણ મેળવી શકે, જો પોતાની પત્ની ગુમાવે તો પણ તે ફરી પરણી શકે, બીજી પત્ની મેળવી શકે, જો જમીનનો હિસ્સો ગુમાવે તો તે ફરી પ્રયત્નથી મેળવી પણ શકે, પરંતુ એકવાર શરીર ગુમાવે તો તે ફરી મેળવી શકતો જ નથી. એકવાર દિવસ રાત વીતી ગયા તે કદી ફરી આવતા નથી. નદી એકવાર સમુદ્રને મળી જાય તો પાછી ફરતી નથી. તેમ એકવાર તમારા હાથમાંથી ગયેલો સમય ફરી કદી મેળવી શકાતો નથી. ઘડિયાળના કાંટાની જેમ જીવનની ઘડીઓ વહેતી જ રહે છે, માટે સમય અતિ કિંમતી છે. માનવ જન્મ અતિ દુર્લભ છે. કહેવાય છે સજ્જનોનો સંગ મળવો ઘણો મુશ્કેલ છે. જગત આખામાં કાંકરા તો પુષ્કળ મળશે, પરંતુ કિંમતી હીરા મળવા મુશ્કેલ છે. તેવી જ રીતે જગતમાં દુર્જનો તો પુષ્કળ મળશે, પરંતુ સજ્જનો મળવા એ વિશિષ્ટ અધિકાર છે. માનવ શરીર મળ્યા પછી જો માનવ સાચો માનવ બનવા પ્રયત્ન ન કરે

તો હાથમાં આવેલી સોનેરી તકતી ગુમાવી બેસે છે. જીવ કેટલી હલકી યોનિમાંથી પસાર થઈ માનવ જીવન પ્રાપ્ત કરે છે, આ તો એક અસાધારણ અધિકાર છે. તો પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કેમ થાય? કિંમતી સમય વેડફાયા વિના એક એક દિવસ સારામાં સારી રીતે કેવી રીતે પસાર કરવો તે તમારે જાણવું જોઈએ. એકવાર એક મહિલાને એના પતિને કહ્યું, તમે તો સારો દિવસ ધંધા રોજગારમાં વિતાવો છો, ઈશ્વરની યાદ કરવા ઘડીની ફુરસત પણ મેળવતા નથી. ત્યારે જવાબમાં પતિ કહે છે, પરંતુ મને સમય જ ક્યાં છે? કહે, અરે મને તો મરવાનો પણ સમય નથી. તો પછી ઈશ્વરની વાત તો આગી જ રહી ને, પણ શું એમ બની શકે ખરું? જે કહે છે મને મરવા માટે સમય નથી, તો શું તેનાથી મૃત્યુ દૂર થોડું થવાનું છે? મૃત્યુરૂપી દુશ્મન જ્યારે તમારા પર હુમલો કરશે ને, ત્યારે તમારી કોઈ તાકાત કામ ન લાગે. મૃત્યુ તો લશ્કરી સિપાહીની જેમ અનેક રોગોનું નિમિત્ત બની આવીને ઊભું રહેશે. પ્રત્યેક મનુષ્ય જન્મે છે તેની સાથે મૃત્યુની ઘડી પણ નક્કી જ હોય છે. આ અગત્યનું સત્ય હંમેશા યાદ રહે અને તે પ્રમાણે જીવનનું નાવ વહેતું રહે તો પરિણામ જુદું જ આવે. મનુષ્ય જન્મે ત્યારે રડે છે, મૃત્યુ વેળાએ રડે છે, અને સારું જીવન દરમિયાન નકામી ચીજ માટે રડે છે. શું સાચે માનવ જીવન છે? માનવ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ દાનવતામાંથી માનવ બનવાનું અને માનવતામાંથી દૈવત્વ પ્રાપ્ત કરવાનું. આ માનવ જીવનનું ધ્યેય છે, તેને કદી પણ વિસરશો નહીં. તો યુવાનીમાંથી જ ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરી જીવનને પવિત્ર કરતા ચાલવું. યુવાનીના મધમાં દેવોને પણ દુર્લભ એવું માનવ જીવન મેળવશો નહીં. તે માટે પાપમય કાર્યો કરવાનું સાહસ ન કરવું અને સારી દ્રષ્ટિ કેળવી સારું જગતને વિષ્ણુ રૂપ જોવું જોઈએ. જો તમે પવિત્ર દ્રષ્ટિ રાખી જગતને જોશો તો તમને સારું જગત દિવ્ય દેખાશે. ભલે તમે સંસારની પ્રવૃત્તિમાં જોડાયેલા હો, પરંતુ તમારે દૈવત્વને હંમેશા વળગી રહેવું જોઈએ. આ શરીર એ ધર્મ પ્રાપ્તિ માટેનું પ્રથમ સાધન છે. પવિત્ર કાર્યો કરી શરીરને પવિત્ર બનાવાય તમો તમારી વર્તમાનની ઘડીનો સદુપયોગ કરી લેશો તો ભવિષ્યની ઘડીઓ શુભ જ હશે. ભવિષ્યને કેમ ઘડવું એ તમારા હાથની વાત છે. વર્તમાનની એક એક ઘડીનું મહત્વ સમજી લઈ અધમતાથી દૂર રહો, પાપ આચરણથી દૂર રહો. વિનાશી તત્વો જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ જેવા શત્રુથી હંમેશા અળગા જ રહેજો. સવારે ઉઠો ત્યારથી તમારી જાતને ચેતવતા રહો, તમારું જીવનનું ધ્યેય શું છે? તમારું જીવનરૂપી નાવ ખોટી દિશામાં તો નથી જઈ રહ્યું ને, તે તપાસતા જ રહો. તમારા મનમાં હલકા વિચારોને જરા સરખો અવકાશ પણ ન આપો. હંમેશા મનને પ્રેમ અને પવિત્રતાથી ભરેલું રાખો. તે માટે સત્સંગ ઘણો જરૂરી છે. સારા પુસ્તકનું વાંચન રાખો, કુટુંબ સાથે પ્રેમથી વ્યવહાર કરો, પરંતુ તમારું લક્ષ્ય ધ્યાનમાં રાખીને જ જીવન નાવને તે તરફ વહેવા દો. સમયના પૂરમાં દરેક જીવિત આત્માઓ ઘસડાય છે, સમયને વહેતી નદી સાથે સરખાવાય છે. નદીને કોઈ પણ ન રોકી શકે, તે જ પ્રમાણે સમયની ધારાને કોઈ પણ ન પકડી શકે, પરંતુ ઈશ્વર નદી કિનારે સહી સલામત ઊભા છે. જો નદીના પૂરમાંથી બચવું હોય તો કિનારે ઉપેલા પરમાત્માનું શરણ

કરવું જ રહ્યું તો તે માટે યોગ્ય જીવન જીવો. મનમાં હંમેશા પ્રભુનું સ્મરણ રહે, હૃદયમાં પ્રભુનું ધ્યાન રહે એવી એક એક ઘડી જીવન જીવો. ઈશ્વરનું શરણું સ્વીકારશો તો સમયને લગતી મુસીબત અને યાતનામાંથી છુટકારો અપાવશે જ. જય સાંઈ.

જય સાંઈરામ શ્રોતાજનો, દર રવિવારે સવારે 7 વાગે આપ ગુજરાતી ભાષામાં શ્રી સત્ય સાંઈ બાબાની દિવ્ય વાણી સાંભળી શકશો. સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમનો દિવ્ય સંદેશ સાંભળી જીવનને ધન્ય બનાવીએ. આ છે રેડિયો પ્લેનેટ FM 104.6. આ પ્રોગ્રામ ઇન્ટરનેટ વેબસાઇટ www.planetaudio.org.nz/સત્ય સાંઈ બાબા ઉપર સાંભળી શકશો.